0: ખોરાક લઈ શાકભાજી ખાતું છે તો પ્રશ્ન પર અમારે પત્રકારે તંદુરસ્ત બનાવશે પ્રાર્થના સાંસદે એક વર્ષ સમય પ્રદાન જારી રાખવાનું
1: રેડિયો ગુરુકામાં એફએમ સહકારીમાં સ્વાસ્થ્ય કાર્યક્રમ વર્ગ્યા દ્વારા અને ઇકો ડ્રાઇવ સંદેશ